0: આર્થિક હિતા અર યુવા મારે ભવિષ્ય ખાતિર મોટો ખતરો હૈ શ્રી શર્મા આધ્યાત્મિક નેતામાં યુવામાં અર માતામાં શું ઇન અભિયાનમાં મિલર ભાગ લેવાની અરજ કરી હૈ ઇન મોકે માથે શ્રી શાહ કહ્યો કે અમારી સરકાર રે કાર્યકાલ રે ચાલતા 1,18,00,000 કિલો શું 32 નશીલા પદાર્થાને જપ્ત કરી ગયું હૈ વણા કહ્યો કે ઓ આંકડો નશીલા પદાર્થારી તસ્કરી રે ખિલાફ સરકારની લગોતાર કાર્યવાહીને દર્શાવે હૈ
1: इस लक्ष्य को प्राप्त करने के लिए 26 से 29 का जो रोडमैप है वो चार प्रमुख स्तंभों पर आधारित है। पहला स्तंभ है एनफोर्समेंट इंटेलिजेंस और ऑपरेशंस। इसका उद्देश्य पूरे नेटवर्क पर लक्षित इंटेलिजेंस लीड कार्रवाई करें और उनके नेटवर्क को नष्ट कर दें। दूसरा है प्रीकर्सर्स एवं सिंथेटिक ड्रग कंट्रोल। उत्पादन स्तर पर ही हमने नशे को रोकने की रणनीति अपनानी पड़ेगी और कैपेसिटी बिल्डिंग कोऑर्डिनेशन और मॉनिटरिंग जो तंत्र को सक्षम बनाने के लिए और आधुनिक बनाने के लिए एक चौथे स्तंभ की रचना की गई है।
0: આંતરરાષ્ટ્રીય નશા મુક્તિ દિવસ માથે પ્રદેશમાં ન્યારી ન્યારી જગાવવા માથે કાર્યક્રમ રાખ્યા ગયા ડીવમાં જિલ્લા કલેક્ટર રાજકુમાર કસવારી અધ્યક્ષતામાં કાર્યક્રમ રાખ્યો જો એમાં લોકોને નશા મુક્ત ભારત અભિયાનની જાણકારી દી નાગોરમાં સાયકલ રેલી નિકાળ નશો નહીં કરનેરો સંદેશ દિયો જૈસલમેરમાં ભી ભારત રા સ્વયંસેવકા નશારા દુષ્પ્રભાવારા બારામાં જાણકારી દી પાલીરા બાલીમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની કાનીસું કાર્યક્રમ રાખ્યા ગયા ઇન્દ્ર ચાલતા સમાજ ને નશે રે નુકસાન શું જાગૃત કર્યો ગયો અર નશા મુક્ત ભારત રે નિર્માણ માં સહયોગ કરનેરો સંદેશ દિયો ગયો સ્વાસ્થ્ય મંત્રાલય દવા નિયમમાં સંશોધન રો મસોદો જારી કર્યો હૈ ઇન્દ્ર તહેત આયાત કરી જવાન વાલી દવા મારી બચોડી વૈધતા અવધિ યાની શેલ્ફ લાઇફ આયાત રે વખત કમ શું કમ 12 મહિના હોવું જરૂરી વેલા હાલાંકિ જૈવિક દવામાં અર રેડિયો ફાર્માસ્યુટિકલ દવામાં ખાતિર મોજુદા નિયમ લાગુ રહેલા ઇન ખાતિર આયાત્રી વખત કમ શું કમ 60% સેલ્ફ લાઇફ હોવું જરૂરી વેલા મંત્રાલય રે મુજબ ઇન સંશોધન શું દવામાંની ગેરજરૂરી બરબાદી કમ વેલા અર દવા ભંડાર રો બહેતર ઉપયોગ વે સકેલા મંત્રાલય સ્પષ્ટ કર્યો હૈ ઓ પ્રસ્તાવ કેવલ આયાત્ર વખત દવામાંની બચોડી સેલ્ફ લાઇફ શું જોડેલું હૈ જોધપુર હવાઈ અડ્ડા માથે નવા ટર્મિનલ શું આવતી 4 જુલાઈ શું ઉડાણા સંચાલિત વેલા કેન્દ્રીય સંસ્કૃતિ અર પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત જોધપુરમાં પત્રકારોને બતાવ્યો કે નવા ટર્મિનલ શું હવાઈ સેવામાં શરૂ હોવા શું પશ્ચિમી રાજસ્થાનની કનેક્ટિવિટી બદલી અર પર્યટન અર ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈયા મળેલી
2: જોધપુર હવાઈ અડ્ડા કેવલ જોધપુર શહેર કે લીએ નહીં અપિતુ પૂરે પશ્ચિમ રાજસ્થાન કે લીએ एयर कनेक्टिविटी का एक बड़ा साधन है। जिस तरह की डिमांड बढ़ी थी उस बढ़ी हुई डिमांड के चलते हुए हमारे पुराने इंफ्रास्ट्रक्चर पर बहुत दबाव भी था और ये मांग थी आवश्यकता थी कि हम एक नया एयरपोर्ट टर्मिनल बनाए। ये सपना 4 तारीख को साकार होने वाला है। माननीय प्रधानमंत्री जी इसका उद्घाटन करेंगे।
0: ऐ समाचार आप आकाशवाणी रा जयपुर अजमेर केंद्र से सुन रिया हो। पैगंबर मोहम्मद रा नवासा हजरत इमाम हुसैन री शहादत रो प्रतीक मुहर्रम आज अकीदत और एहतराम रे साथे मनायो जा रियो है। इन मौके माथे शहीदारी याद माए जुलूस रे साथे ताजिया निकाला जा रिया है। इन्हें करबला मैदान माए परंपरागत रीत सु सुपुर्दे खाक करियो जा रियो है। इनसु पहले प्रदेश भर माए मुस्लिम बाहुल्य इलाका माए मजलिसा और धार्मिक सभावा राखी जी जयपुर रा रामगंज दिल्ली रोड और 4 दीवारी खेतर माए जगह जगह लंगर और पानी री छबीला लगाई जी। अजमेर माए मुहर्रम रे मौके माथे खासो उछास देखियो जा रियो है। ख्वाजा मोइनुद्दीन हसन चिश्ती री दरगाह माथे फातिहा पड़ी और ब्यूरो माना खबर नवीसु।
3: आज मुहर्रम की 10वीं तारीख आशुरा के अवसर पर अजमेर दरगाह शरीफ सहित जिले भर की मस्जिदों में अकीदत और एहतराम के साथ विशेष धार्मिक आयोजन किए जा रहे हैं। ख्वाजा मोइनुद्दीन हसन चिश्ती की दरगाह पर इमाम हुसैन और करबला के शहीदों की याद में फातिहा पढ़ा गया। वहीं देश भर से आए जायरीनों द्वारा नमाज अदा कर अमन चैन और खुशहाली की दुआ मांगी जा रही है। दरगाह शरीफ से छोटे बड़े ताजियों का जुलूस निकाला जा रहा है जिसे फजर से पहले झालरा के में सहराब किया जाएगा। नलमद हारिज आकाशवाणी समाचार अजमेर।
0: રાજ્યપાલ હરિભાઉ બાગડે આમ જનસું ઇન મોનસૂન રે ચાલતા 32 પેડ લગાણે રો હેલો કર્યો હૈ। રાજ્યપાલ આજ જયપુરા નિમેડા થાપિત એક ગૌશાળા માએ રાખીજા ધાર્મિક આયોજન માએ ભાગ લીયો। ઇન મોકે માથે વણા કયો કે સનાતન સંસ્કૃતિ ભારતીય મૂલ્યારો આધાર હૈ। રાજ્યપાલ ગયા ને ચારો ખિલાર લોગાને જીવા રે પ્રતિ કરુણા